પણ કાર્યક્રમ સુનવાલી મારી સગલી બહેનાના રીતાચાર્ય ઘણા ઘણા રામ રામ બેણા બેણા. દેખો એ ભાગ દોડ ભરી જિંદગીમાં ઇન્સાનના ખુદ રે બારેમાં સોચને ટેમી નહીં હૈ ઓર બેણા એ ભાગા દોડી ઓર એક દૂજા આગે બઢને કી હોડા હોડીમાં મીના ઇતો તનાવમાં ચલો જાવે કે કદી કદી તો બિના ખુદ નહીં ઠાની પડે કે ધીરે ધીરે મેરી જીવનરી ખુશ સબ ખુશિયાં હી ખતમ હોતી જા રહી હૈ. ઇર વાસ્તે ઇન્સાન ને તનાવ મુક્ત જીવન જીને વાસ્તે ખુદ ને પહેલા દેખો અપને આપને તૈયાર કર લેણો જ્યાં કી જીવનમાં આવણ વાલા ઉતાર ચઢાવ વાસ્તે ખુદ ને પહેલા હું તૈયાર રાખે. ઘણી વાર આપને દેખો એ વાત રો અંદાજો નહીં હોય કે આણ વાલા ટાઈમમાં આપને કી પરેશાની રો સામનો કરનો પડ શકે. જીર વાસ્તે દેખો માનસિક રૂપ હું દિમાગને પહેલા હું સમજા કે એ પરેશાની હું ભલે દેખો સમજા કે સમજાવવાનો પડે એની ઓર એ રૂપેલા પરેશાની ભલે કમ ના હો પણ દેખો માનસિક તાકાત જરૂર મિલે. ઓર કદી ભી દેખો આપને તનાવ હોવે તો આપણે દોસ્તાર સાથે રહેણો ચાહીજે ઓર આપણી વાત કહેણી જીરો કે દેખો વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરનેરી હિંમત મિલે. ઓર બિના દેખો તનાવ મુક્ત જીવનની કલ્પના કરનો અચ્છો હૈ પર સચ્ચાઈને સ્વીકારને બહુ શક્તિ મિલે. આ વાત દેખો હંમેશા યાદ રાખની કે અગર તે તનાવમાં હું તો બીરો મુકાબલો કરનો શીખું ક્યુંકિ સમસ્યાઓ લડનો હી જીત લડકે હી જીત સકા હા ના કે હાર માન કે. ઓર એ વાત રો દેખો હંમેશા ધ્યાન રાખણો કે તનાવને કદી ભી ખુદ પર એટલો હાવી નહીં હોણ દેણો કે થાને કદી નશીલી ચીજાનો સેવન કરની બુરી આદત પડ જાવે. ઓર છાઈ થે દેખો કિતા ભી તનાવમાં ક્યું ન હું હંમેશા દ્રઢ નિશ્ચય રહેણો ક્યુંકિ દ્રઢ નિશ્ચય મિનક આપણે વિચારામાં હોમણ વાલા બદલાવા પર નિયંત્રણ કર શકે. તનાવ મુક્ત જીવન વાસ્તે દેખો આપણે જીવનમાં વ્યાયામને ભી આપણી દિનચર્યા કો અહેમ હિસ્સો બના લેણો કે આપ તનાવ મુક્તિ પા શકા જીરો. ઓર હંમેશા સંતુલિત વ પૌષ્ટિક ભોજન હિ કરણો પૂરી નીંદ લેણો. ઓર બેણા અગર થે દેખો થે જીવનમાં આપ બહુ જ્યાદા કોઈ વાતને લેકે પરેશાન હા તો આપણે આપણી વાત ટેન્શન વિચારાને આપણે કરીબી દોસ્ત સાથે જરૂર બાંટણો જગાઉં કે આપણું મન હલકો જાવે. ઓર અગર ફેર ભી આપણી સમસ્યા દિન બ દિન બઢ રહી હૈ ઓર લાગે કે સમસ્યાને ઝીલનમાં આપ અસમર્થ હો રહ્યા હા તો આપણે કોઈ મનોચિકિત્સક ડોક્ટર સલાહ લેવી જોઈએ. તો બેણા એ તરફ દીકરો આપણી જીવનશૈલીમાં છોટા મોટા બદલાવ લાગે આપ આપણું જીવનને ખુશહાલ બના શકા ઓર ખુદ ભી ખુશ રહે કે દૂજાને ભી ખુશ રાખ શકા હે ની. તો બેણા દેખો આજ હું કંઈ કરાલા કે આપ સૌ પહેલાં આપણે દિમાગ કો ધ્યાન રાખાના આપણે દિલ કો ધ્યાન રાખેલા આપણે મન નો ધ્યાન રાખેલા હે ની. તો બેણા ક્યું નહીં અબ આપણે મનને ધ્યાન રાખવા વાસ્તે મન કી ખુશી વાસ્તે એક બઢિયા સો પ્યારો સો ગીત સુનલા તો લાવો સુનાઉં ગીત.

0: તો ઓમ ભાઈ દેખો કે બોથી ફૂટ રો હે જીગો આપણ લોકગીત સુણ્યો
1: એવડે સે દૂર મજા લગ જાવે તાવડિયો
0: તાવડિયો
1: પર તાવડિયો મે કામ કરનો પડે
0: ઓર આપણ દેખા તો લાલડે સપ્તાહ આઠું જીગો સવાલ પૂછ્યો ની ઓ સવાલ ઓ હો કે સફેદ સોનો હે જીગો કિન કિયા કરે
1: જકો હે કી આંપગટ જકો સફેદ સોનો આપા કેવા જકેરો પડુતર લીકર ભેજનો હો બો હો કે કપાસ
0: કપાસ આજરો સવાલ બતાય
1: ઓર લગતો ઈ આજરો સવાલ ભાઈ બેન પેન પરનો લેર બેઠા હેલા તો બન આજ કો સવાલ ઈ પૂછલા કે બારાણી ખેતી વાસ્તર કે સબ ઉપયુક્ત ખરીફ કી ફસલા કિસ કિસ હે એક બાર પાછો બતા દા કે બારાણી ખેતી વાસ્તર સબ ઉપયુક્ત ખરીફ કી ફસલા હે જે કી કિસ કિસ હે બાંકો નામ લીકર ભેજનો હે
0: ઓ તો બહોત હી સરળ સવાલ હે
1: સરળ સવાલ હે પર કિસાન ભાઈ ભી કહીએ આજકલ આધુનિક હોઈ ગયા
0: હા
1: ઓર ટેકનોલોજી કો જમાનો હોઈ ગયો તો પેન પરનો તો હાથમાં લેવી કોન તો બન આ કેણો ચાવા કે બે અગર આંપારો પડ્યુતર જરીએ ટેલિફોન ભી ભેજ દે તો ભી બાંકો આંપા નામ હે જકો આંપા કી ચોપાળ મે જરૂર શામિલ કરાલા
0: બિલકુલ ગણસ ઓર આ પ્રકારે આ બજાર હમારી જગી પાંડિયા ની આજ બજાર ભાવ કી કરી રહી હે બતો
1: તો આજ કા બજાર ભાવ હે જકા દેખો કે જકા મંડી નાગોર મંડી કા બજાર ભાવ હે જકા મૂંગા કા ભાવ હે જકા 5000 ઉલે 7800 તક રહી હે ઓર તિલ કાળા તિલ હે જકા 8000 ઉલે 9000 તક રહી હે ઓર સફેદ તિલ હે જકા 9000 ઉલે 10000 તક ઓર યાની જવાર કો ભાવ હે જકો 3000 ઉલે 5325 રૂપિયા રહી હે ઓર ગવાર હે જકો 5000 ઉલે 5300 તક તારા મીરા કી બાત કરા જણા 4900 લે 5250 તક ગયો હે
0: ઓમ ભાઈ યહી દેખો કે ઝીરો નાગોર મંડી મે 14000 લે 21000 તક ગયો તો ઈશ ગોલ્ડ રી બોલી 11000 લે 14575 રૂપિયા તક લાગી સોંફ નાગોર મંડી મે 7000 લે 13000 બિકઈ ચીણારી બોલી 4700 લે 4900 તઈ અશાલ્યો 5000 લે 5600 ઓર સિંધી સુઓ હે જીગો 6000 લે 7500 રૂપિયા તઈ
1: તો આજ શીખ રી બાત કરા તો આ હે કે જલવાયુ પ્રતિરોધી ખેતી કરા ઓર મોસમ કી અનિશ્ચિતતા હે જકે સુકો બાડ વાળો હે જકે ને દેખતા હોય આપા એડી ફસલા ઓર તરીકો અપનાવા જકા પ્રતિકૂલ મોસમ કે મહિને આપા ટીક શકા
0: બિલકુલ ઓર ઈરે સાગે આપણ ઘડી કાને જોવા તો ચોપાલ રો તેવડ્યો ટેમ હુએ પૂરો આપરા મંગલાલ ભાઈ
1: ઓર ઓમ દૂંદવાલ ને દીરો શીખ કરા રામ રામ
2: इस कार्यक्रम के प्रायोजक थे कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार।